0: ગેમ સંબંધી સૂચના. કૃષિ ગેમ કેન્દ્ર સોલુખુમ્બુકો ચાલુ આર્થિક વર્ષ 2083-84 સ્વીકૃત વાર્ષિક કાર્યક્રમ અનુસાર કૃષિ વ્યવસાય પ્રવધાન અનુદાન નિયમાવલી 2078 ર પ્રદેશ કૃષિ વ્યવસાય પ્રવધાન અનુદાન ચોથો સંશોધન માપદંડ 2083 અનુસાર શરતહરૂ પાલના ગર્ને ગરી કાર્યક્રમ કાર્યાન્વયનકા લાગિ સોલુખુમ્બુ જિલ્લાભિત્ર ઇચ્છુક કૃષક, કૃષિ સંઘ, કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી, કૃષિ ફર્મહરૂબાટ યો સૂચનાલે પ્રકાશિત ભએકો મિતિલે 21 દિન અર્થાત અસોજ 19 ગતિસમ્મ તોકિએકો ઢાંચામાં કાર્યક્રમ પ્રસ્તાવ સહિત તપસીલ કાગજાતકા સાથમાં કાર્યાલયમાં કાર્ય સમયભિત્ર પ્રસ્તાવ દર્તા ગર્ન હુનકા લાગિ યો સૂચના પ્રકાશિત ગરિએકો છ. સાથે રીત નપુગેકા વા મ્યાદ નાગી આયેકા પ્રસ્તાવહરૂ દર્તા ગરિનેછ. કાર્યક્રમહરૂ પદ્માલકો પ્રભાવ ક્ષેત્રમાં સંરક્ષણકા લાગિ સામુદાયિક બીઉ બેંક સંચાલન કાર્યક્રમ કુલ લાગતમાં અધિકતમ 85%, બજેટ 3 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ પદ્માલકો પ્રભાવ ક્ષેત્રભિત્ર વૈથાની કૃષિ બાલી ઉત્પાદન ગરેકા ઇચ્છુક કૃષક સંઘ, કૃષિ સહકારી. આયોજના કૃષિ વસ્તુ બ્રાન્ડિંગ પેકેજિંગ યંત્ર ઉપકરણ ર સામગ્રી ખરીદમાં 50% અનુદાન, કુલ લાગતમાં અધિકતમ 50%, બજેટ 8 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદાર થાને વિશિષ્ટ પહેચાન ભએકા કૃષિ ઉપજ બાલી તથા વસ્તુ ઉત્પાદન ગરેકા ઇચ્છુક કૃષક સંઘ, કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. અલૈચી પ્રશોધનકા લાગિ સુધારિએકો ભટ્ટી ખરીદમાં 50% અનુદાન સહિત, કુલ લાગતકો અધિકતમ 50%, બજેટ 7,50,000. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ ન્યૂનતમ 20 રોપણી ઉત્પાદનશીલ અલૈચી બગૈચા ભએકા કૃષક સંઘ, કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. નામ ઉત્પાદન ક્ષેત્રમાં તરકારી અધિકતમ સાઝેદારી પ્રતિશત, લાગતકો અધિકતમ, બજેટ 5 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ ન્યૂનતમ 5 રોપણી, ફલફૂલ સુકાવને 16 દર પ્રવર્ધન, અધિકતમ સાઝેદારી પ્રતિશત 50%. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ ક્ષેત્રફળમાં તરકારી ખેતી ગરેકો કૃષક સંઘ, કૃષક સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. કાર્યાલયબાટ તોકિએકો ઢાંચા અનુસાર આવેદન ર પ્રસ્તાવના વ્યક્તિગત કૃષકો હકમાં પ્રતિ આવેદન રૂ 100, સંસ્થાગત સમૂહ સહકારી ફર્મ સમિતિ આદિએ પ્રતિ આવેદન રૂ 200 ભૂસર રાષ્ટ્રીય વાણિજ્ય બેંક લિમિટેડકો ખાતા નંબર 1-3-0-1-2-0-2-3-0-1-4-0માં રાજસ્વ શીર્ષક 14-229 કાર્યાલય કોડ નંબર 31-20-10-90-11માં આવેદન દસ્તુર બાબત જમા ગરી શુલ્ક સકલ ભૂસર પેશ કરવુપર્નેછ. સંબંધિત કૃષક સંઘ, સંસ્થા, ફર્મકો દર્તા તથા નવીકરણ ભએકો પ્રમાણપત્રકો પ્રતિરૂપિ, સંઘ દર્તાકો પેન વા ભેટકો પ્રમાણપત્રકો પ્રતિરૂપિ, આર્થિક વર્ષ 2082-83કો કર ચુક્તાકો પ્રમાણપત્રકો પ્રતિરૂપિ, કૃષિ સહકારી, નિજી ઉદ્યમી, કંપનીકો હકમાં ગત આર્થિક વર્ષ 2082-83કો લેખા પરીક્ષણકો પ્રતિવેદનકો પ્રમાણિત પ્રતિરૂપિ, સ્થાનીય તહકો કૃષિ વિકાસ શાખાકો સુપારિશ, કાર્યક્રમ સંચાલન હુને સ્થાન, જગ્ગા, જમીનકો સ્વામિત્વ ખુલ્ને ગરી જગ્ગા ધની પૂર્જા, જગ્ગા ધનીકો નાગરિકતા વા ભાડાકો જગ્ગા ખેતી ભયમાં 5 વર્ષ વા સ્થાયી સંરચનાકા લાગે કમતીમાં 10 વર્ષકો સમજૌતા, નિવેદકો નાગરિકતા વા પરિચય ખુલ્ને પ્રમાણપત્ર, સમૂહ તથા સહકારીક હકમાં કાર્યક્રમ માગકો બેઠકો નિર્ણયકો પ્રતિલિપિ, આવેદકો દુહોરો પર્ને ગરી એસી કાર્યકા લાગે અન્ય નિકાયબાટ અનુદાન નલિએકો, નલિને સો ઘોષણા ગરેકો આવેદન પત્ર, પ્રાવધિક જ્ઞાન તથા અનુભવ ભય ત્યસકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ ર કાર્યક્રમ અનુસાર માગ ગરેકા આવશ્યક કાગજાતહરૂ પૂર્ણ નભએમાં કૃષિ વ્યવસાય પ્રવધાન અનુદાન નિયમાવલી 2078 અનુસાર પ્રસ્તાવ શુલ્ક રદ્દ હુનેછ. માથે ઉલ્લેખિત કાર્યક્રમહરૂમાં પ્રસ્તાવના પેશકા લાગી આવશ્યક પર્ને પ્રસ્તાવનાકો ઢાંચા, સંબંધિત કાર્યક્રમ સંચાલન સંબંધી માપદંડ કૃષિ જ્ઞાન કેન્દ્ર સોલુખુમ્બુકો વેબસાઇટબાટ પ્રાપ્ત ગર્ન સક્નુહુનેછ. આવેદકહરૂલે વિગત 3 આર્થિક વર્ષભિત્ર વિભિન્ન નિકાય, કાર્યાલય વા અન્ય આયોજનાબાટ રૂ 5 લાખ વા સોભન્દા બધિક અનુદાન પ્રાપ્ત ગરેકો દેખિએમાં ઉક્ત આવેદકહરૂકો પ્રસ્તાવના ર આવેદન દર્તા નહુને બ્યોહોરા સંબંધિત સબૈલાઈ જાણકારી ગરાઇછ. સાથે કાર્યક્રમકા બારેમાં થપ જાણકારીકા લાગિ કાર્યાલયકો સંપર્ક નંબર 0-38-35-131 ર 98-69-58-45-76 સંપર્ક ગર્ન સક્નુહુનેછ. રમેશ ચમાર, બાલી સંરક્ષણ અધિકારી, કૃષિ જ્ઞાન કેન્દ્ર સોલુખુમ્બુ.
1: मन पर्छ मलाई जिउन मन पर्छ जीवन भर यसो.